0: 아니마이나의 라이프 인터넷 쿨리 라디오
1: समुदायका लागि समुदायको आवाज रेडियो धादिङ 106 मेगाहर्ज।

0: 라디오 아니마리나의 라이프 인슈어렌스 쿨의 라디오
1: समुदायका लागि समुदायको आवाज रेडियो धादिङ 106 मेगाहर्ज